0: નિર્મલીકરણ સંસ્થા માત્ર પૂરો પ્રયોગ અને સંક્રમિત ગર્ભવતી મહિલાને બચ્ચા જન્માવના ચાહેમાં ડોક્ટર કો સલાહ લીને એચઆઈવી પરિચય કરતા સંક્રમણ દેખ્યો ભને આ ચિંતા દેના એ આરટી કેન્દ્રમાં નિઃશુલ્ક ઉપલબ્ધ ઔષધિહરૂ નિયમિત રૂપમાં સેવન કરને આપણો યોગ સાથી ઇન્જેક્ટિંગ પાર્ટનર ર બચ્ચાકો પણ એચઆઈવી પરિચય કરાવને એ આરટી શરૂ ગરેકો પહેલો છ મહિના પછી અનિવાર્ય રૂપમાં વાયરલ લોડકો પરિચય કરાવને અવસરવાદી સંક્રમણ દેખીમાં તુરંત સ્વાસ્થ્યકર્મી સંગ સંપર્ક કરને નિયમિત વ્યાયામ કરને ર સંતુલિત તથા પૌષ્ટિક ખાના ખાને એચઆઈવી કસરી સર્છ અસુરક્ષિત યોન સંપર્ક ગરેમાં સંક્રમિત રગત તથા રગતજન્ય પદાર્થ પ્રયોગ ગરેમાં સ્વી સિરીજકો સાથા પ્રયોગ ગરેમાં એચઆઈવી સંક્રમિત ગર્ભવતી મહિલાબાટ જન્મને બચ્ચામાં એચઆઈવી કસરી સાધન નાસુટે ઉપિયા ઉડુદ કિરાફટ્યા તથા જનવારહરૂને ટોક્દા જૂઠો ખાધા લુગા સાટાસાટ ગરેર લગાઉદા હાથ મિલાઉદા એવટે કાંઈને કપાલ કોર્દા એવટે ધારા પોખરી સર્પી પ્રયોગ કરદા ચુંબન કરદા શ્વાસ પ્રશ્વાસ બાટા ખોકદા ર હાછ્યુ કરદા એચઆઈવી સંક્રમણકો શંકા લાગેમાં એચઆઈવીકો પરીક્ષણ ગર્ને જુન નજીકૈકો સ્વાસ્થ્ય સંસ્થા વા તપાઈકૈ સમુદાયમૈ નિઃશુલ્ક રૂપમાં ઉપલબ્ધ છ।
1: प्रदेश जनस्वास्थ्य कार्यालय बेसी सहर लमजुङ।
0: के तपाईँ भरपर्दो आयुर्वेद सेवाको खोजीमा हुनुहुन्छ यदि हुनुहुन्छ भने चितवनको नमुना आयुर्वेद औषधालय तपाईँहरूकै सेवामा समर्पित छ। यहाँ उच्च स्तरीय आयुर्वेदिक औषधिहरू उपलब्ध हुनुका साथै अन्य प्रविधिबाट ठिक नभएका नयाँ तथा पुराना रोगहरू वात दम ग्यास्ट्रिक अल्सर क्यान्सर धातु किनार जन्डिस पाल्स पथरी फिस्टुला प्यारालाइसिस मधुमेह जाँघको छुटाउने औषधि मोटोपन घटाउने बढाउने ब्लड प्रेसर यौन रोग छातीको दाग आदिको सफल उपचार गरिन्छ। दैनिक दक्ष तथा अनुभवी विशेषज्ञहरूबाट स्वास्थ्य परीक्षण गरिन्छ। थप जानकारीका लागि सम्पर्क मोबाइल नम्बर 9841 39 647 र 9811 90 610। नमुना आयुर्वेद औषधालय राप्ती नगरपालिका 5 भण्डारा स्कुल रोड चितवन र भरतपुर महानगरपालिका 12 मालपुर कस्तुरी टोल चितवन।
2: कार्यक्रम स्वास्थ्य सरकार
1: स्वास्थ्यका हरेक पक्षलाई समेटेर तयार गरिएको सचेतनामूलक कार्यक्रम स्वास्थ्य सरकार।
2: एफजीसीएस नमुना सामुदायिक अस्पतालको प्रस्तुति रेडियो मर्सङ्गी रेडियो चौतारी र रेडियो भुटे उडार।